મિત્રો, આપને જણાવી દઈએ કે ઇન્ડિયન કલ્ચરલ સોસાયટી અને વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશનની લોહર સબ કમિટી બંને સંયુક્ત થઈને હનુમાન જયંતિના ભજન મંગળવારે એટલે કે આવતીકાલે સાંજે 7:30 થી 9:30 દરમિયાન ઉડી સ્ટ્રીટ હોલ ખાતે યોજવામાં આવ્યા છે. તો આપ સૌને એમાં ભાવભર્યું આમંત્રણ છે. તો ભજન જે છે તે ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર ઉડી સ્ટ્રીટ ખાતે પણ સાંજે 7:30 વાગે રાખવામાં આવ્યા છે. તો એની ખાસ નોંધ લેજો. મિત્રો, એક એવી ફિલ્મ આવી હતી કે જે એક પહેલી ફિલ્મ હતી જે 2400 કલાક આખા થિયેટરમાં ચાલી હતી અને એનું નામ હતું કુરબાની. સાંભળીએ આ જ ફિલ્મનું ગીત, જેમાં કલ્યાણજી આનંદજી.

ચોવીસમી ઓગસ્ટ વર્ષ 2000ની સાલમાં કલ્યાણજીએ આ જીવનમાંથી અંતિમ વિદાય લીધી અને એમની આ અંતિમ વિદાય સાથે જ બોલિવૂડમાં આનંદજીનો સફર પણ સમાપ્ત થયો. કચ્છના નાના ગામડેથી આવેલા, સંગીતની પ્રાથમિક શિક્ષા પણ ના પામેલા ભાઈઓની આ બોલિવૂડની સફર જો સફળતાના શિખર સર કરી ચૂકી હોય તો એનું કારણ છે એમની બંનેની મહેનત અને લગન. આજે આ બંને ભાઈઓની જોડી બોલિવૂડમાં ભલે નહીં હોય પણ એમના આ ગીતો, એ સંગીત હંમેશા વાગતા રહેશે અને લોકોને રાજી કરતા રહેશે. તો મિત્રો, ચાલો બોલિવૂડના એવા જ આ ડોનની સફરનો આનંદ આપણે પણ માણીએ. ચાલો સાંભળીએ.